0: સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો
0: રેડિયો ગોરખા રેડિયો.
3: સુદૂર પશ્ચિમકા પહાડી જિલ્લામાં ધૂમધામકા સાથ મનાઈને ગૌરા પર્વ પછિલ્લો સમય કૈલાલી ર કંચનપુર લગાયતકા તરાઈકા જિલ્લામાં પણ મનાવન થાલિએકો છ. નેપાલગંજબાટ દિલબહાદુર કેસીકો રિપોર્ટ.
4: સુદૂર પશ્ચિમકા પહાડી જિલ્લામાં ગૌરા પર્વના અવસરમાં પ્રત્યેક દિન ફરક ફરક સ્થાનમાં દેવડા ખેલ્ને ચલન છ. પરંપરાગત તેહી ચલનલાઈ કૈલાલી ર કંચનપુર લગાયતકા જિલ્લાહરૂમાં પણ પછ્યાઉન થાલિએકો છ. ગાઉંકા દેવી દેવતાકા મંદિર તથા ધાર્મિક સ્થાનમાં ઘેરા હાલેર પૂજા આજા સંગી સામૂહિક રૂપમાં દેવડા ખેલ્ને ચલન છ. કંચનપુરકી દીપા ઓઝા.
5: પર્વમાં વિશેષ ગરેર દેવડા, વિભિન્ન કિસમકા ધમારી, ચૈત્ય આદિ ગાનહરૂ ગાએર દીદી બહેનીહરૂ દાજુભાઈહરૂ સબૈકો સંયોજકત્વમાં સાઝેદારી ગરેર રમાઈલો તરીકાલે મનાઈન્છ.
4: મહિલા ર પુરુષ સમૂહ બનાર દોહરી શૈલીમાં દેવડા ખેલ્ને ગરિન્છ. દેવડા ગીતમાં એક સમૂહલે પ્રશ્ન ઉઠાને ર અર્કો સમૂહલે જવાબ દિને ગરિન્છ. યહી સવાલ જવાબકો શૈલીલે દેવડાલાઈ ઝન રોચક બનાઉને ગર્છ. એસલે પરંપરાગત સંસ્કૃતિકો સંરક્ષણમાં ટીવા પુર્યાઉને કૈલાલીકા ટેકબહાદુર રૈકાકો ભનાઈ છ.
6: બિરુલા ભજાઉને અને મહિલા દીદી બહેનીહરૂલે ચાહે આફ્નો ઉપાસના બસ્ને પુરુષહરૂલે એઉટા રમણીય સ્થળ લાગે દેવી દેવતાકા કલા ર ચૈત ધમારીહરૂ ખેલ્ને હામ્રો રીતિરિવાજ પહાડમાં પણ થયો ર અહીલે તરાઈ આએર પણ હામી આફ્નો પરંપરા રીતિરિવાજલાઈ યથાશક્તિ રાખેર મનાઈરહ્યા.
4: સમયસંગે આધુનિક મનોરંજનકા માધ્યમહરૂ બઢ્દૈ ગયે પણ સુદૂર પશ્ચિમમાં ભને ગૌરા પર્વકા અવસરમાં ખેલિને દેવડા, ઢુસ્કો ર ધમારી પ્રતિ યુવા પુસ્તાકો આકર્ષણ ભને ઘટેકો છૈન.
3: पृथ्वी राजमार्गमा पर्ने धादिङको कृष्णभीर पहिरो नियन्त्रण गरेर यातायात सुचारू गर्न सरकारले दीर्घकालीन समाधानको योजना अघि सारेको छ. सड़क विभाग तथा भौतिक पूर्वाधार मन्त्रालयले तत्कालीन र दीर्घकालीन समाधान उपाय अघि सारेको हो. विभागका महानिर्देशक डाक्टर विजय जैशी सहितको टोलीले स्थलगत अनुगमनका क्रममा कृष्णभीरको भौगोलिक अवस्था र भावी दीर्घकालीन योजनाबारे जानकारी दिनुभएको छ. उहाँका अनुसार हालैको वर्षा र बाढ़ीले कृष्णभीरको तल्लो भाग कटान गरे पछि पहिरोको समस्या पुनः देखिएको हो. यातायात सञ्चालनका लागि विभागले रात दिन काम गरिरहेको उहाँले बताउनुभयो. वर्षा र बाढ़ीले कृष्णभीरको तल्लो भाग कटान गर्नुका साथै रसुवाको बाढ़ीपछि सिर्जित समस्याले त्यहाँको सुरक्षा पर्खाल वाल भत्काएपछि पहिरो फेरि सक्रिय बनेको हो. कृष्णभीरको पहिरो समस्यालाई सदाका लागि अन्त्य गर्न सड़क विभागले दुईवटा मुख्य विकल्पमा गृह कार्य गरिरहेको छ. विभागका महानिर्देशक डाक्टर विजय जैशीका अनुसार पहिलो विकल्पका रूपमा त्यहाँ सुरुङ मार्ग निर्माण गर्ने र दोस्रो विकल्पका रूपमा त्रिशुली नदीको अर्को किनारबाट वैकल्पिक सड़क विस्तारका लागि दुईवटा पुल बनाउने विषयमा अध्ययन भइरहेको छ. यी दुईमध्ये प्राविधिक रूपमा उपयुक्त र लागतका हिसाबले किफायती हुने विकल्पलाई नै विभागले अगाडि बढ़ाउने उहाँले स्पष्ट पार्नुभयो. यसबाहेक कृष्णभीरको दीर्घकालीन समाधानका लागि टनेल, सोइल नियलिङ, सीट पाइल लगायतका विभिन्न विकल्पबारे सड़क विभागले आवश्यक अध्ययन गर्नेछ. अध्ययनका लागि नेपाल जियो टेक्निकल सोसाइटीले आवश्यक विज्ञ सेवा उपलब्ध गराउने र आवश्यकता अनुसार विभागसँग एमओयू गर्ने सहमति भएको छ. मन्त्रालयले चालू आर्थिक वर्षको अन्त्यसम्ममा वैकल्पिक सड़क व्यवस्था गर्ने गरी सम्भावित विकल्पहरूको तत्काल अध्ययन गर्न निर्देशन दिएको थियो. ताप्लेजुङको मौवा खोलामा ट्र्याक्टर खस्दा दुईजना बेपत्ता भएका छन्. आठराई त्रिवेणी तीन हाङपाङबाट गोलिया लिएर दोभानतर्फ आउँदै गरेको ट्र्याक्टर बिहान पुलको छेउबाट करिब 15 मिटर तल खोलामा खसेको हो. प्रहरीका अनुसार ट्र्याक्टर चालक समीर बराइली र ट्र्याक्टरमा सवार अनिल नाल्बो बेपत्ता छन्. नेपाली काँग्रेस केन्द्रीय कार्य सम्पादन समितिको बैठक आज बस्दैछ. पार्टी केन्द्रीय कार्यालय बीपी स्मृति भवनमा दिउँसो 1 बजे बैठक बस्ने भएको हो. हिजो बसेको बैठकमा भोटे कोशी बाढ़ीका विषयमा छलफल भएको थियो. प्रभावित क्षेत्रमा उद्धार, राहत र पुननिर्माणका लागि पार्टीका संरचना तथा भातृ र शुभेच्छुक संगठनलाई थप परिचालन गर्ने निर्णय भएको छ. रसुवा भोटेकोशी नदीमा भदो 10 गते आएको विनाशकारी बाढ़ीमा ज्यान गुमाएकाहरूको सम्मानमा आज राष्ट्रिय शोक दिवस मनाइँदैछ. आज नेपालभरिका सरकारी कार्यालय तथा विदेश स्थित नेपाली दूतावास र नियोगहरूमा समेत राष्ट्रिय झण्डा आधा झुकाइनेछ. बाढ़ीमा ज्यान गुमाएका नागरिकप्रति सम्मान र श्रद्धाञ्जली व्यक्त गर्दै सिंहदरबार स्थित विभिन्न मन्त्रालय परिसरमा पनि आज राष्ट्रिय झण्डा आधा झुकाइएको छ. गोर्खाको मनास्लु र लार्केपास पदमार्गमा पदयात्रा नगर्न जिल्ला प्रशासन कार्यालयले आग्रह गरेको छ। चुम्नुब्री चार नामरुङको थेराङ खोलामा हिजो बिहानको बाढ़ीले चुम्नुब्री चार र दुई जोड्ने फलामे पुल तथा नामरुङ जंगल जाने बुढी गण्डकी नदीमाथिको झोरुङ्गी पुल बगा।
0: यो BFBS गोर्खा रेडियो हो।